કોઈ પ્યાર વાળા પ્રેમી અપને મન દે અંદર પ્યાર દા દીપ જલા કે પ્યારે ના જુડે ઇસ તરહ નદી દા પાણી આપણે પ્રીતમ નું મિલણ વાસ્તે તુરિયા જાંદે ઇસ દે અંદર આશ હૈ મિલાપ દી ਇਸੇ ਤਰ੍ਹਾਂ ਜੀਵਨ ਆਸਾਵਾਦੀ ਹੈ ਜੀਵੇ ਆਸਾ ਮਰੇ ਮੇਰਾ ਸਾਈ ਦੇ ਪਿਆਰ ਵਿੱਚ ਇਹ ਵੀ ਕਿਸੇ ਅਗੰਮੀ ਆਸ ਵਿੱਚ ਬੈਠਾ ਹੈ ਅੰਮ੍ਰਿਤ ਵੇਲੇ ਜੁੜਿਆ ਹੈ।

રસના ખાલી ના રહે. સારે માલક દે દર પે હાજી અલગ. બાબાજી વચન કર દે સન કે ગુરુ નાનક દે દરો ખાલી ચલા જાયગા ઓ સારા ખાલી રહેગા. આ છોરીઓ કરો તે સારે હાજી અલગ. કીર્તન હો રે કીર્તન દે પ્યાર વાળે કીર્તન રિકોર્ડ કર રહે. ટેપા લગી કુછ બુદ્ધિ અનુસાર જો સેવક બોલી જાંદા હૈ ઓ રિકાર્ડ હોઈ જાય. એ તો છોટી ટેપ હૈ. ગુરુ નાનક પાતશાહ દે દરબાર એટલી વડી સારી ટેપ લગી હોઈ હૈ. જો ભી ગુરુ કુમારી ભાઈ એ આઉંદા હૈ જિસ પાઉનર આઉંદા હૈ ઓ રિકાર્ડ હોયા જાંદા હૈ.

ਸਭ ਤੇ ਵੱਡਾ ਸਤਿਗੁਰੂ ਨਾਨਕ। ਸਤਿਗੁਰੂ ਨਾਨਕ ਸਾਰਿਆਂ ਤੋਂ ਵੱਡਾ ਕਿਉਂ ਹੈ? ਇਸ ਵਾਸਤੇ ਕਿ ਧੰਨ ਗੁਰੂ ਨਾਨਕ ਪਾਤਸ਼ਾਹ ਜੀ ਨੇ ਸਾਰਿਆਂ ਨਾਲ, ਹਿੰਦੂ ਮੁਸਲਮਾਨ ਸਾਰਿਆਂ ਨਾਲ ਪਿਆਰ ਕੀਤਾ ਤੇ ਸਾਰਿਆਂ ਦਾ ਭਲਾ ਮੰਨਿਆ। ਬਾਬੇ ਨੇ ਅਰਦਾਸ ਕੀਤੀ ਹੈ, ਨਾਨਕ ਨਾਮ ਚੜ੍ਹਦੀ ਕਲਾ ਤੇਰੇ ਬਾਣੇ ਸਰਬਤਾ। ਫਿਰ ਜੇ ਗੁਰੂ ਨੂੰ ਵੱਡਾ ਕਵਾਂਗੇ ਤਾਂ ਬਖਸ਼ਿਸ਼ ਕੀ ਹੋਵੇਗੀ? ਬਾਬਾ ਈਸ਼ਰ ਸਿੰਘ ਜੀ ਮਹਾਰਾਜ ਬਚਨ ਕਰਦੇ ਸਨ ਕਿ ਭਾਈ ਜੇ ਤੁਸੀਂ ਗੁਰੂ ਨੂੰ ਵੱਡਾ ਕਹੋਗੇ ਗੁਰੂ ਤੁਹਾਨੂੰ ਵੱਡਾ ਬਣਾ ਦੇ। ਤਾਂ ਜੇ ਹਬੀਜੇ ਗੁਰੂ ਨਾਨਕ ਦੀਆਂ ਵਡਿਆਈਆਂ ਕਰਨ ਵਾਲਾ ਦੁਨੀਆਂ ਉਹਦੀਆਂ ਵਡਿਆਈਆਂ। ਇਸ ਵਾਸਤੇ ਗੁਰੂ ਦੀ ਵਡਿਆਈ ਕਰਨੀ, ਗੁਰੂ ਨੂੰ ਵੱਡਾ ਕਹਿਣਾ, ਇਹ ਨਹੀਂ ਵੀ ਸਾਡੇ ਕਹਿਣ ਨਾਲ ਉਹ ਹੋਰ ਵੱਡਾ ਹੋ ਜਾਏਗਾ। ਆਪਣੀ ਹਉਮੈ ਦੀ ਮਹਿਲ ਨੂੰ ਲਾਓ, ਪਰ ਦੁਨੀਆਦਾਰ ਨੂੰ ਜੇ ਵੱਡਾ ਕਹੀਏ ਤਾਂ ਉਹਦੇ ਅੰਦਰ ਹਉਮੈ ਵੱਧ ਜਾਂਦੀ। ਵਾਕਈ ਮੈਂ ਕੁਛ, ਕਿਉਂਕਿ ਰੋਗ ਜੋ ਲੱਗਾ। ਗੰਗਾ ਰਾਮ ਨੇ ਕਿਹਾ ਕਿ ਮਹਾਂਪੁਰਸ਼ਾਂ ਨੂੰ ਕਰੋਂ ਦੇ ਜਾ ਕੇ ਮੈਂ ਕਿਹਾ ਚਲੇ ਜਾਓ, ਤੁਹਾਨੂੰ ਇੱਥੋਂ ਕੁਛ ਨਹੀਂ ਮਿਲੇਗਾ। ਨਾ ਬਾਈ ਪਿਆਰਿਆ, ਵਾਹਿਗੁਰੂ ਨੇ ਤੈਨੂੰ ਸਭ ਕੁਝ ਦਿੱਤਾ ਹੈ, ਵਾਹਿਗੁਰੂ ਦੇ ਨਾਂ ਤੇ ਮੰਗਦੇ। ਮੈਨੂੰ ਕ੍ਰੋਧ ਆ ਗਿਆ, ਮੈਂ ਅੰਦਰੋਂ ਹੰਟਰ ਚੁੱਕ ਲਿਆ ਤੇ ਬੇਦੋਸ਼ੇ ਫਕੀਰ ਨੂੰ ਕੁੱਟਣਾ ਸ਼ੁਰੂ ਕਰ, ਬੜਾ ਮਾਰਿਆ, ਮਾਰ ਮਾਰ ਕੇ ਬੇਹੋਸ਼ ਕਰ। ਕ੍ਰੋਧ ਚੰਡਾਲ ਹੈ, ਕਾਮ ਕ੍ਰੋਧ ਤਨ ਵਸੇ ਚੰਡਾਲ। ਕੁਝ ਸਮੇਂ ਦੇ ਬਾਅਦ ਫਕੀਰ ਨੂੰ, ਮਹਾਂਪੁਰਸ਼ ਨੂੰ ਸੁਰਤ ਆਈ, ਉੱਠਿਆ, ਮੇਰੇ ਵੱਲ ਤੱਕਿਆ ਤੇ ਕੁਝ ਕਹਿਣ ਲੱਗਾ। ਕੀ ਕਹਿੰਦਾ? ਬੋਲਾ, ਫਕੀਰ ਜਾਤਾ ਹੂੰ, ਈਸ਼ਵਰ ਭਲਾ ਕਰੇ। ਬੋਲਾ, ਫਕੀਰ ਜਾਤਾ ਹੂੰ, ਈਸ਼ਵਰ ਭਲਾ ਕਰੇ, ਕਿਉਂਕਿ ਫਕੀਰੋਂ ਕਾ ਯਹੀ ਧਰਮ ਹੈ ਸਭ ਗੋਦਵਾ ਕਰੇ। ਫਕੀਰ, ਫਕੀਰ ਦਾ ਅਰਥ ਕੀ? ਬਾਬਾ ਆਨੰਦ ਸਿੰਘ ਜੀ ਮਹਾਰਾਜ ਆਪਣੇ ਪਵਿੱਤਰ ਰਸਨਾ ਤੋਂ ਫਕੀਰ ਦਾ ਅਰਥ ਕਰਦੇ, ਤਿੰਨ ਲਫ਼ਜ਼ ਹਨ ਫੱਫਾ ਕੱਕਾ ਰਾਰਾ, ਤਿੰਨ ਲਫ਼ਜ਼ ਹਨ ਫਕੀਰ ਬਣਨ ਵਾਸਤੇ। ਫਿਰ ਤਿੰਨਾਂ ਲਫ਼ਜ਼ਾਂ ਦਾ ਕੋਈ ਨਾ ਕੋਈ ਅਰਥ। ਫਕੀਰ ਕੌਣ ਹੈ? ਫੱਫਾ ਕਹਿੰਦਾ ਫਾਕਾ, ਆਖੋ ਸ੍ਰੀ ਵਾਹ, ਜੇ ਮਿਲ ਗਿਆ ਤਾਂ ਛਕ ਲਿਆ, ਜੇ ਨਹੀਂ ਮਿਲਿਆ ਤਾਂ ਮੈਂ ਸ਼ਰਾਬ ਨਹੀਂ ਦੇ, ਜਵੇ ਦੇ ਤਾਂ ਖਾ। ਫੱਫਾ ਫਾਕਾ ਤੇ ਕੱਕਾ ਕੀ ਕਹਿੰਦਾ ਹੈ? ਕਿਨਾਰਾ, ਦੁਨੀਆਂ ਤੋਂ ਕਿਨਾਰਾ। ਤੇ ਰਾਰਾ ਕਹਿੰਦਾ ਰਹਿਮ, ਆਖੋ ਸ੍ਰੀ ਰਹਿਮ ਕਰ। ਔਖੀ ਕਾਰ ਫਕੀਰਾਂ ਵਾਲੀ ਸੂਲੀ ਤੇ ਚੜ ਬਹਿਣਾ, ਗਲੀ ਗਲੀ ਦੀ ਪਿੱਛਿਆਂ ਮੰਗਣੀ, ਹਾਂਜੀ ਹਾਂਜੀ ਕਹਿਣਾ, ਨਹੀਂ ਕਿਸੇ ਨੂੰ ਮੰਦੀਆਂ ਕਹਿਣਾ, ਸਭ ਨੂੰ ਚੰਗੀਆਂ ਕਹਿਣਾ। ਫਿਰ ਸਾਈ ਲੋਕਾਂ ਇਹ ਗੁਣ ਫਕੀਰਾਂ ਤੇ ਜਿਉਂਦਿਆਂ ਮਰ ਰਹੇ। ਮੈਂ ਤਾਂ ਤੈਨੂੰ ਕੁਝ ਨੀ ਕਹਿੰਦਾ, ਪਰ ਜੋ ਕੁਝ ਤੋਂ ਬੀਜਿਆ ਹੈ ਨਾ, ਉਹਦਾ ਫਲ ਤੈਨੂੰ ਜ਼ਰੂਰ ਮਿਲੇ। ਸਾਈਂ ਦਾ ਪਿਆਰਾ ਕਹਿ ਕੇ ਚਲਾ ਗਿਆ। ਫਿਰ ਥੋੜੇ ਦਿਨਾਂ ਦੇ ਬਾਅਦ ਹੀ ਮੈਨੂੰ ਘਾਟੇ ਪੈਣ ਲੱਗ ਗਏ, ਆਖੋ ਸ੍ਰੀ ਸੰਤਨ ਦੁੱਖ ਪਾਏ ਤੇ ਸੁਖ ਪਾਏ ਸਾਧਨ ਤੇ ਸੰਤਨ ਸੇਤੀ ਮੁਸ਼ਕਰੀ ਕੁਲ ਡੋਬਨ ਕੀ ਤਾਰ, 56 ਕਰੋੜ ਯਾਦਵ ਗਲੇ ਤੇ ਸਣੇ ਕ੍ਰਿਸ਼ਨ ਹੋਤਾ। ਇਹ ਸਾਖੀ ਤੁਸੀਂ ਜਾਣਦੇ ਦਰਵਾਜ਼ਾ ਰਿਖੀ। ਸੰਤਨ ਸੇਤੀ ਮਸਕਰੀ ਕੁਲ ਡੋਬਨ ਕੀ ਰੀਤ, ਭਗਵਾਨ ਸੇਵਾ ਕਰੇ ਤੇ ਹੁਜਤਾ ਕਰੇ ਪਲੀਤ। ਘਾਟੇ ਪੈਣੇ ਸ਼ੁਰੂ ਹੋ ਗਏ, ਦਿਨਾਂ ਦੇ ਅੰਦਰ ਹੀ ਸਾਰਾ ਕਾਰੋਬਾਰ ਠੱਪ ਹੋ ਗਿਆ। ਸਾਰੇ ਸ਼ਹਿਰ ਵਿੱਚ ਸੇਠ ਗੰਗਾ ਰਾਮ ਗੰਗਾ ਰਾਮ, ਘਾਟੇ ਪੈ ਗਏ, ਮਾਇਆ ਚਲੀ ਗਈ, ਹੁਣ ਸਾਰੇ ਮੈਨੂੰ ਗੰਗੂ ਗੰਗੂ ਕਹਿੰਦੇ, ਆਖੋ ਸ੍ਰੀ ਵਾਹਿਗੁਰੂ। ਇਹ ਮਾਇਆ ਦਾ ਹੀ ਖੇਡ ਹੈ। ਪਰਸੋਂ ਪਰਸਾ ਪਰਸਰਾ ਇਤਨੇ ਤੱਕ ਕਾਟੇ ਪੈ ਗਏ, ਲੈਣੇ ਵਾਲੇ ਆ ਗਏ। ਜਿਸ ਕੋਠੀ ਵਿੱਚ ਰਹਿੰਦਾ ਸਾਂ ਧੱਕੇ ਮਾਰ ਕੇ ਮੈਨੂੰ ਬਾਹਰ ਕਰ ਦਿੱਤਾ।
નિમાણા જ્યાં ગંગુ આપણે બચ્યા તે કારવાળી નું લહેકે સોચ્યા કિધર જવા જંગલી છે જે શહેર ચ રાજ કીતા હો આજ મેરી એ દિશા હોર કુછ ભી નહીં એક દિન બીત્યા દૂજા દિન તીજા દિન મસું બચ્યા વર વેખ કે મેનું તરસ આયા ઓ પાપી મન ચલ શહેર વિચ કોઈ મહેનત મજૂરી કર એના બચ્યા નું કુછ ખાણ વાસ્તે લ્યા કે કરતૂતા તેરિયા હન માલ જાય પર ભુગતે શહેર વિચ આ ગયા તુરિયા જાંદા સા અગે હલવાઈ દી દુકાન કિસી ને મસ્યાઈ લે કે ખાધી તે દોના સુટ દિતા મેં દૂરું તકિયા દો બચિયા ને આ કે દોને નું પકડ લે એક કહેતા એ જો કુછ લગા મેં ખાણ દૂજા કહેતા મેં ખાણ ઓ કહેતા તીન દિન હો ગયે મેનું કુછ ભી મિલ્યા મેં ભી જો કુછ હૈ ખાણ દૂજા કહેતા મેનું ભી તીન દિન હો ગયે બચિયા ની હાલત નું તક કે ઉના ની આવાજ નું સુણી મેરા દિલ કંબ ગયા મેનું આપણી બચ્ચે યાદ આયે અરજી કી પૂછદે હો જિસ વેલે મેં નેડે આયા કી આકે તકિયા મેરી બચ્ચે સના કોચરી ભાઈ છતી પ્રાર્થ ખાણ વાળે દી આજ એ હાલ સોચ્યા મન એ જિંદગી નાળો મર જાણ હાર કે નદી તે પહોંચ્યા છાળ માર કે મરના ચાહુંદા સા પર મરના બડા કઠિન દૂરું ભજ કે એક વેરી આયા નદી તે ખડો ગયા દૂજી વેરી ફિર હું ત્રીજી વેરી તૈયા કરકે આયા સા કે છાળ માર કે મર જાણા હે પર અચાનક ઈ તુહાડે સોહણે હાથ ને મેરી બાહ ફડ લઈ તો મેનું છાડ દો મેનું મર જાણ પ્યારી સાસ સંગત તે બક્ષી રૂ કોણ સી કોઈ પ્યાર વાળા ગુરસિખ જે અમૃત વેળી ગુરવાણી પડતા ગુરુ ગુરુ જપતા ત્યારે આ ગંગા રામા એ તરહ ના મર એ મરના કોઈ જાયજ નહીં કબીરજી ને લિખ્યા મોય મરને કા ચાહો મરો તો હકે દ્વાર સેવા કર દેશ તે કૌ વાસ્તે કુરબાની દે હો મરનો પરવાન પર ગંગા રામ માયા વાસ્તે તું મરદે તું મેરે નાલ ચલ જી મેનું કિથે લે જાઓગે મેરી તો કોઈ થા નહીં ગુરસિખ ને કહ્યા મેં તેનું આપણે ગુરુ કોણ લે છે ગુરુ તોડા ગુરુ કોણ હૈ સિખ ને કહ્યા નિમાણિયા દા માણ મેરા ગુરુ નિતાણિયા દા તાણ મેરા ગુરુ ન્યાસરિયા દા આસરા ગુરુ નેવટિયા દી ઓટ મેરા ગુરુ ગંગા રામ હેરાન હો નિમાણિયા દા માણ તોડા ગુરુ કહેણ લગા મેં નહીં મનતા ક્યું ગંગારામ કહેણ લગા મેરે વર્ગા ભી કોઈ નિમાણા હૈ જે મેનું માણ નહીં મિલ્યા તો મેરે વાસ્તે કદા તુહાડા ગુરુ લેકિન એ ક્યાં તાઈ તો તેનું કહી નાલ મેરે ગુરુ તુહાડે ગુરુ દા નામ કી હૈ સિખ ને પ્યાર નાલ કહ્યા ગંગારામ મેં તીજા ગુરુ નાનક ધન ગુરુ અમરદાસ પાછી તુસી ભી આખો ધન ગુરુ અમરદાસ પાછી ગુરુ કોલ છે ਜਿਥੋਂ ਸਾਰੀਆਂ ਦਾਤਾਂ ਮਿਲ ਦੋਵੇਂ ਤੁਰ ਪਏ ਪਹੁੰਚ ਗਏ ਕਿੱਥੇ ਸ੍ਰੀ ਗੋਇੰਦਵਾਲ ਸਾਹਿਬ ਸ੍ਰੀ ਗੋਇੰਦਵਾਲ ਸਾਹਿਬ ਜੀ ਕਾ ਦੇ ਅੰਦਰ ਕੇ ਪਿਆਰੀ ਸਾਧ ਸੰਗਤ ਬੋਲੋ ਸਤਿਨਾਮ ਦੀਜੇ ਪਾਤਸ਼ਾਹ ਦਾ ਦਰਬਾਰ ਸਜੇ ਸੰਗਤਾਂ ਜੁੜੀਆਂ ਹਨ ਕੀਰਤਨ ਹੋ ਰਿਹਾ ਗੰਗਾ ਰਾਮ ਨੇ ਦਰਸ਼ਨ ਹੀ ਕੀਤੇ ਨਾ ਤਨ ਮਨ ਠਰੇ ਹੋਕ ਪਿਆ ਸਿੱਖ ਨੇ ਕਿਹਾ ગંગારામ જાગદી જ્યોત મેરા ગુરુ હૈ અંતરગામી હૈ પણ તેનું માયા ચાહીદી હૈ ને એથે બાઉલી સાહેબ ની સેવા હો રહી દો તરહ ની સેવા એથે હૈ એક નિષ્કામ તે એક સાકામ સાકામ સેવા કિસે કામના નાલ કીતી જાય જેડે એથે કરદે હન ઉહનાં નું અઠિયાની રોજ મિલદી તે દો વેળે દા પ્રસ਼ਾਦਾ ਲੰਗਰ ਅਸਲੀ ਪਿਆਰ ਵਾਲੇ ਗੁਰਮੁਖ ਹਨ ਜਿਹੜੇ ਨਿਸ਼ਕਾਮ ਸੇਵਾ ਕਰਦੇ ਹੁਣ ਇਹ ਤੇਰੀ ਮਰਜ਼ੀ ਚਾਹੇ ਸਾਕਾਮ ਸੇਵਾ ਕਰ ਚਾਹੇ ਸਾਕਾਮ ਸੇਵਾ ਕਿਸੇ ਕਾਮਨਾ ਨਾਲ ਪੂਰੀ ਹੋ ਜਾਂਦੀ ਪਰ ਜਿਨ੍ਹਾਂ ਨੇ ਨਿਸ਼ਕਾਮ ਸੇਵਾ ਕੀਤੀ ਹੈ ਉਹਨਾਂ ਨੂੰ ਕੀ ਮਿਲਦਾ ਹੈ ਯਾਰੀ ਸਾਧ ਸੰਗਤ
સાકામ સેવા ભી કદે જાયા નહીં જાય. જો ગુરુમુખ તન મન ધન નાલ ગુરુ કર દીસે. ગુસાઈ તુલસીદાસ જી ને લિખ્યા ને, તુલસી દેર ના કીજીએ ભજીએ નામ સુજાય, લોક મજૂરી દેત હૈ ક્યો રાખે ભગવાન. કિસી બંદે દા કામ કરીએ ભી મજૂરી દે, ફેર રબ કિવે રખ લે, ભગવાન કિવે રખેગા. પાણી જી લિખે જાકે સિમરન સબ કિ પાઈએ તો બિરથી કિસી દી. જેડા ગુરમુખ એક કદમ ભી ગુરુ વાલ રખદા હૈ ઓહદા ફળ ભી જરૂર મિલદા. બાબા જી તો વચન કરદે સન, જે ગુરુ ને પ્યાર દા ફુરના હી બના લઈએ ને, ઓહદે બદલે ભી બખ્શી બખ્શી. ગંગા રામા ઉહને તેરી મરજી, કેડી સેવા કરના ચાહે. સોચન લગ ગયા અઠિયાની રોજ વાળી સેવા કર, પર જેને લખા ગિણે ઉહને વાસ્તે અઠાની ચીજ ચીજ. ખ્યાલ આયા ચલો મના નિષ્કામ સેવા કર. સીધા લંગર ચ આ ગયા. ગંગારામ લાહોર દે રહેણ વાળા હે શેઠ, આજ ધન ગુરુ અમરદાસ પાતશાહ દે લંગર જૂઠે પાડે પે અમારે સેવા કરદે. એક મહિના બીત ગયા, દો મહિને, તીન મહિને, પર કદે ભી સદગુરુ સચે પાતશાહ જી ને આકે નહીં પૂછ્યું, તું કોણ હે, કી સેવા કરદા હે, કિસ વાસ્તે કર. પર ગંગારામ મન નું સમજાવતા, મને ગુરુ અંતર જામી, તું લગા રહ, જે ગુરુ કરની સેવા મિલી હૈ તો કરી. ગંગારામ નાળે જૂઠે ભાંડે માંડા રહેતા હૈ, નાળે ફરતા રહે.

0: દૂર લેડે તો ચાલ કે હંસ ઉડારી અમાર કે સત્સંગ રૂપી માન સરોવર જુડકે આજો દાત તુસી પ્રાપ્ત કીતી હૈ જો તીજે ગુરુ નાનક ને ગંગારામ નું બખ્શી હૈ તો આવો ઇસ દાંત નું સંભાળીએ માલક દિયા દાંતા પ્રાપ્ત કરકે શ્વાસ શ્વાસ જપીએ સતનામ બાણી નાલ જુડીએ સદગુરુ ને શુકરાને ભી જુડીએ એદા ફલ જીવન સફલા ફિર સાડા એ લોક સુખીએ લોક સુરે નાનક સાહેબ સાથે બાબા જી ને બખ્શીશ ગુરમુખ પરિવાર તે કીતી મહાન જગ આરંભ બાણી દે સોમે ચાલ રહે હન અમૃત કીર્તન દે ભોજન સદગુરુ ની બખ્શીશ.
1: You are listening to SeekNet Yo, broadcasting live Gurbani Kirtan 24 hours a day from around the world.